હા મિત્રો, કુકુ કુકુ અને અનિલ કપૂર અને કરિશ્માની એ જોડી હતી. એમ તો કરિશ્મા કપૂરે ગોવિંદા, આમિર ખાન, સલમાન ખાન, અભિષેક બચ્ચન અને અક્ષય કુમાર જેવા ઘણા હીરો સાથે ફિલ્મો કરી છે. 1992માં જિગર, 1993માં અનારીમાં એટલું બધું એમને રિસ્પોન્સ ના મળ્યો. પણ 1994માં રાજા બાબુ અને સુહાગ જે ગોવિંદા સાથે એમણે કરી હતી, ત્યાર પછી એમનું કરિયર ચાલી નીકળ્યું. એમની ડાન્સ, કોમેડી, ઇમોશન, કોમિક રોમાન્સ જે ગોવિંદા સાથે ખૂબ જ સુંદર હતા, તે લોકોને ગમતા હતા. પણ મુકેશભાઈ આગળ જણાવ્યું તેમ જ્યારે આમિર ખાન સાથે એમણે પહેલું મૂવી કર્યું રાજા હિન્દુસ્તાની, ત્યાર પછી એ ફિલ્મે રેકોર્ડ તોડ્યા અને એ જ રાજા હિન્દુસ્તાનીમાં એમને ફિલ્મફેર અવોર્ડ પણ મળ્યો. એ ફિલ્મ ટોપ ફિલ્મ ઓફ ધ ઇયર હતી, એટલે 1996ની આમિર ખાન સાથેની એમની ટોપ ફિલ્મ હતી. આમ તો એમના જીવનમાં ઘણા ઉતાર ચડાવ આવ્યા છે અને જેસિકા સેવિજ કહે છે ને તેમ, ફોર એવરી 2 મિનિટ્સ ઓફ ગ્લેમર દેર આર 8 આવર્સ ઓફ હાર્ડવર્ક. હા મિત્રો, જે ગ્લેમરસ લાઈફ બોલિવૂડના સ્ટારોની દેખાતી હોય છે એવી હોતી નથી. કરિશ્મા કપૂરની લાઈફમાં પણ આવું જ કંઈક હતું. એમના એન્ગેજમેન્ટ અભિષેક બચ્ચન સાથે થયા હતા. સિલ્વર સ્ક્રીન પર એમની જોડી જામી નહોતી બરાબર, પણ રિયલ લાઈફમાં પણ આ જોડી વધારે ના ચાલી અને એમની એન્ગેજમેન્ટ તૂટી ગઈ. એ જ વર્ષે એમણે લગ્ન કર્યા અને એ હતા એમના, આગળ મેં જણાવી ગયું તેમ, સંજય કપૂર સાથે એમણે લગ્ન કર્યા, જે 13 વર્ષ આ લગ્ન જીવન ચાલ્યું અને ત્યારબાદ એમણે છૂટા છેડા લીધા. અને આવી વાતો કરિશ્મા કપૂર વિશે ચાલ્યા કરશે કાર્યક્રમમાં આગળ પણ. સાંભળતા રહેશું આગલું ગીત, આ છે ફિલ્મ રાજા હિન્દુસ્તાનીમાંથી અલકા યાજ્ઞિક ફરી એકવાર.

0: આકાશવાણી ભારત ભવનના સમગ્ર શ્રોતાગણને નીલિમા ભુલાના સ્નેહ ભર્યા નમસ્કાર પ્રણામ. મિત્રો, આશા રાખું છું કે કામણગારી કરિશ્મા કપૂરના સુપરહિટ ગીતોથી સજ્જ આજનો કાર્યક્રમ આપને પસંદ આવી રહ્યો છે. આગળ પણ આવા જ સુંદર ગીતોનો સિલસિલો આપણે ચાલુ રાખીશું, પણ અત્યારે તો સ્ટુડિયો પર સમાચારો જાણવાનો સમય થઈ ગયો છે, તો પ્રસ્તુત કરું છું મુકેશભાઈ પટેલને આ અઠવાડિયાની નવા જૂનિયો સાથે.
1: આકાશવાણી ભારત ભવન, આજના સમાચારો. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 279 લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 247 મૃતકોના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે. 23 મૃતકોને વિમાન મારફતે પરિવાર સુધી મોકલ્યા છે, જ્યારે 209 મૃતકોના પાર્થિવ દેહને તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. આમ 232 મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા છે, જેમાં 175 ભારતીય છે, 52 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ, 1 કેનેડિયન અને 12 લોકો જે નોન પેસેન્જર હતા. અન્ય મૃતકોના દેહમાં ડીએનએ મેચ કામગીરી ચાલુ રહી છે. દુર્ઘટનાના કારણમાંથી એમર્જન્સી સર્વિસે લગભગ 800 ગ્રામ એટલે કે 70 તોલું સોનું, 80,000 નકદ રકમ, પાસપોર્ટ અને ભગવદ્ ગીતાની એક ચોપડી પોલીસ સંસ્થાને સોંપી છે. કહેવાય છે કે ભગવદ્ ગીતાની ચોપડી બળી નથી, હવે લોકોના અલગ અલગ વિચારો છે એના પર, પણ એ જસ્ટ મે બી પુરીને સેફ. દેશભરમાં શનિવારે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ભારતે યોગા દિવસે વિશેષ પ્રસિદ્ધિ મેળવી છે, જેમાં ગુજરાત અને આંધ્રપ્રદેશ રાજ્યે વર્લ્ડ રેકોર્ડ બનાવીને ગિનિસ બુકમાં સ્થાન મેળવ્યું છે. ગુજરાતના વડનગરે ગિનિસ બુક રેકોર્ડ બનાવ્યો, જેમાં 2000થી વધુ લોકોએ 2:09 એક સાથે ભુજંગાસન કરીને ઉપલબ્ધિ હાંસલ કરી હતી, જ્યારે આંધ્રપ્રદેશે 2 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એક લેખમાં તેમણે ઈરાન પર ઇઝરાયલના હુમલાની નિંદા કરી હતી અને કેન્દ્ર સરકારના વલણ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે લખ્યું હતું કે ઈરાન અને ભારતની જૂની મિત્રતા રહી છે અને ભારત અને ઈરાન વચ્ચેના સંબંધો હંમેશા સારા રહ્યા છે. 1994માં જમ્મુ કાશ્મીર મુદ્દે સૌથી યાદગાર એ છે કે જ્યારે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર યોગમાં ભારત વિરુદ્ધ ઠરાવ લગાવવામાં આવ્યો હતો, ત્યારે ઈરાને ભારતનું સમર્થન કર્યું હતું. ઓપરેશન સિંધુ હેઠળ ભારત ઈરાનમાં રહેલા લગભગ 665 નાગરિકોને યુદ્ધ વિસ્તારમાંથી બહાર લાવવા સફળ રહ્યું છે. પ્રથમ બેચમાં 110, ત્યારબાદ 290 અને 256 ભારતીય નાગરિકોને 3 બેચમાં લાવવામાં સફળતા મળી છે. ઉપરાંત ભારતે નેપાળ અને શ્રીલંકાના નાગરિકોને બહાર કાઢવામાં મદદ કરી છે. તેમણે બાંગ્લાદેશ અને પાકિસ્તાનના નાગરિકોને ના પાડી હતી. ભારતમાં સોનું રાખવાની પરંપરા પ્રાચીન કાળથી ચાલતી આવતી રહેલી છે. લોકો મોટા પ્રમાણમાં સોનાનું રોકાણ કરે છે. હાલમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે આ અંગે એક જાહેરાત કરી છે, જે મુજબ ભારતીય ઘર અને મંદિરોમાં સામૂહિક રીતે લગભગ 25,000 ટન સોનું છે, જેનું વર્તમાન મૂલ્ય પાકિસ્તાનના અર્થતંત્ર કરતાં 6 ગણું વધારે છે. છેલ્લે સોના ચાંદીના ભાવમાં 22 કેરેટનું સોનું 10 ગ્રામ દીઠ રૂપિયા 92,350, ચાંદી 1 કિલો દીઠ રૂપિયા 106,750, ન્યૂઝીલેન્ડ ડોલરનો ભાવ લગભગ 50 રૂપિયા 95 પૈસાનો છે. આ હતા આપને માટે આજના સમાચારો. નમસ્કાર.

મિત્રો, અલબેલી કરિશ્મા કપૂરનો કાર્યક્રમ આપણે માણી રહ્યા છે, પરંતુ કાર્યક્રમમાં સમય થઈ ગયો છે નોટિસિસ જાણવાનો. તો આ અઠવાડિયાની સામાજિક જાહેરાતોમાં વેલિંગ્ટન ઇન્ડિયન એસોસિએશન આ વર્ષે એટલે કે 2025માં 100 વર્ષ ઉજવી રહ્યું છે. વેલિંગ્ટન ઇન્ડિયન એસોસિએશન

ના 100 વર્ષ આ વર્ષે થવાના છે, થઈ ગયા છે, એટલે આ નિમિત્તે એમણે બ્લેક ટાઈ ગાલા ડેનું આયોજન કરવામાં આવ્યું છે. 5 જુલાઈએ સાંજે 6 વાગે બફે ડિનર, ડાન્સ અને એન્ટરટેનમેન્ટનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં આપ સહભાગી થઈ શકો છો અને વેલિંગ્ટન ઇન્ડિયન એસોસિએશનના આ 100 વર્ષના સેલિબ્રેશનમાં જોડાઈ શકો છો. તો જરૂરથી જોડાશો. વેલિંગ્ટન ઇન્ડિયન એસોસિએશન આ પ્રસંગે આપ સૌને આમંત્રિત કરે છે. અને આની ટિકિટો રહેશે, ઇવેન્ટ બ્રાઇટ ટૂરની વેબસાઇટ ઉપર આપ આ ટિકિટો મેળવી શકશો. $65 પર પર્સન ચાર્જ છે આ ડિનરનો, જેમાં ડાન્સ અને એન્ટરટેનમેન્ટ પણ આપ માણી શકશો. તો જરૂરથી જોડાજો, અને વધારે માહિતી જોઈતી હોય તો વેલિંગ્ટન ઇન્ડિયન એસોસિએશનના ફેસબુક પેજ પર આપ ક્લિક કરી શકો છો. આ હતી જાહેરાતો. આ સાથે જ સમાપ્ત થાય છે અને આગળ જોડાઈ જઈશું કાર્યક્રમમાં.

આપ જોડાયા છો વેલિંગ્ટન ભારતીય મંડળના ગૌરવ પ્રતિક રેડિયો કાર્યક્રમ આકાશવાણી ભારત ભવનના આજના જીવંત પ્રસારણમાં. મિત્રો, મનપસંદ માતૃભાષિત કાર્યક્રમને રસપ્રદ બનાવી રાખવા અમે હંમેશા તમારા વિચારોને આવકારીએ છીએ. સ્ટુડિયોનો નંબર છે 3858783. તમે અમને ઇમેલ કરી શકો છો abbwellington@gmail.com પર, અથવા તો ફેસબુકના માધ્યમથી અમારા સંપર્કમાં રહી શકો છો. તમારા મંતવ્યો અમારા માટે મહત્વના અને લાભદાયી છે અને અમે તેનો ઉમંગભેર આવકાર કરીએ છીએ. ચલો આગળ સાંભળીએ કરિશ્મા કપૂરના હિટ્સમાંનું આજનું આગલું ગીત. ગાયિકા છે આશા ભોસલે અને આ સફળ ફિલ્મ હતી દિલ તો પાગલ હૈ.

મિત્રો વાત કરી રહ્યા છે કરિશ્મા કપૂરની અને વર્ષ 2002 બિનામીન આગળ વાત કરી ગયા કે એમનું જીવન પાછળથી તમને વાતો કરીશ પણ અભિષેક બચ્ચન સાથે એમના એન્ગેજમેન્ટની એનાઉન્સમેન્ટ અમિતાભ બચ્ચનના 60th બર્થડે પર કરવામાં આવી હતી એક મહિના પછી બર્થડે આજે એન્ગેજમેન્ટ જે છે એ ઓફ કરાવી દીધી એનું કારણ કોઈને ખબર નથી કોઈ જાણતું નથી શું થયું અને શું નહીં There are rumors, but rumors are always rumors. એક એવી વ્યક્તિ કે જેની જિંદગી જે છે આખું જીવન એક ફિલ્મ જેવું છે તો એની આપણે આગળ વાતો કરીશું હાલ સાંભળીએ ફિલ્મ હા મેને ભી પ્યાર કિયાનું આ ગીત જે ગાયું છે અલકા યાજ્ઞિક

મિત્રો, આગળ કહ્યું તે પ્રમાણે કરિશ્મા કપૂરની જો આપણે જીવનની વાત કરીએ તો રણધીર કપૂર અને બબીતાની દીકરીઓ જે ફાઇનાન્શિયલી ટ્રબલમાં, બબીતાએ એમને બંનેને પોતે ઉછેર્યા. 1988માં એમને છૂટાછેડા થયા, છૂટાછેડા નહોતા થયા, પણ રણધીર કપૂર સાથે બબીતા રહેતા નહોતા. એટલે બબીતા એમની બે દીકરીઓ કરિશ્મા અને કરીનાને સાથે લઈને તે વે ટુગેધર વિથ હર. એનીવે, શી ડિન્ટ ફિનિશ હર, કરિશ્મા ડિન્ટ ફિનિશ હર યુનિવર્સિટી બીકોઝ ફાઇનાન્શિયલી સ્ટ્રગલિંગ. એટલે એણે પિક્ચરમાં કામ કરવાનું શરૂ કર્યું. આ તમને વાત કરીએ છીએ 1992-1995 સુધીમાં. અજય દેવગન સાથે પ્રેમ થઈ ગયો, પેન્ટ બેડલી. 2002માં અભિષેક સાથે એન્ગેજમેન્ટ એક મહિનામાં પૂરું થઈ ગયું. 2003માં સંજય કપૂર સાથે લગ્ન થયા, જે આગળ થઈ ગયા તે પ્રમાણે. 2016માં છૂટાછેડા થઈ ગયા અને હી ડાઇડ એઝ વેલ. એક એવી જિંદગી જે છે, જે પિક્ચર, આના પર પિક્ચર બનાવે તો કદાચ પિક્ચર ચાલી જાય એવું, એવી વાતો છે. તો આજે આપણે કરિશ્મા કપૂરની વાત કરી રહ્યા હતા. આગળ જે ગીત સાંભળી રહ્યા છો એ છે હા મેને ભી પ્યાર કિયાનું.

મિત્રો, આજના આપના સાથ માટે ઘણો ઘણો ધન્યવાદ. આશા છે કે આપને કાર્યક્રમ ગમ્યો હશે. કરિશ્મા કપૂરની વાતો કરી રહ્યા હતા. જો તમારે એમની ફિલ્મો જોવી હોય તો રિકમેન્ડેશન અમારું એવું છે, એક આ તો મને એવું લાગે છે રાજા હિન્દુસ્તાની, દિલ તો પાગલ હૈ, અને પછી એકદમ વિપરીત એકદમ અલગ કેરેક્ટર્સમાં જોવી હોય તો ફિઝા અને ઝુબિદા. આ ચાર મૂવી હું રિકમેન્ડ કરીએ છીએ. તો મિત્રો, ફરી મળીશું આવતા સોમવારે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.

0: મિત્રો, રફતા રફતા કાર્યક્રમના સમય પણ ઓછો થતો જાય છે અને કાર્યક્રમમાં સમય થઈ ગયો છે સમાચારોનો. તો ચાલો સાંભળીએ દેશ વિદેશની નવા જૂની સાથે મુકેશભાઈ જયરામને.
1: આકાશવાણી ભારત ભવન, આજના સમાચારો. ગુજરાતથી મ્યાનમાર સુધી ડ્રગ્સના કાવતરાનો પર્દાફાશ અને ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનમાં સુધારો. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટે 27 નવેમ્બરે ગુજરાત, આસામ અને મિઝોરામ તેમજ મ્યાનમારની સરહદ નજીકના વિસ્તારમાં ડ્રગ અને મની લોન્ડરિંગ કેસમાં એક સાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ તપાસમાં ભારત મ્યાનમાર સરહદે સક્રિય એક ડ્રગ્સ કોરિડોર અને હવાલા નેટવર્કનો ભાંડફોડ થયો હતો. ગુજરાતની એક કંપની જે સુડો એફિડ્રીન નામનું કેમિકલ્સ આસામની એક કંપનીને સપ્લાય કરતું હતું, તે મ્યાનમારમાં સપ્લાય કરી મિથેન્સ ડ્રગ બનાવી ફરી આસામથી ગુજરાત સુધી મોકલતું હતું. ઓપરેશન સાગર બંધુ હેઠળ ભારતે દીતવાહ ચક્રવાતગ્રસ્ત શ્રીલંકાને 12 ટન જેટલી

તત્કાળ સહાય મોકલી આપી છે. આ સહાયમાં ટેન્ટ્સ, તાલપત્રીઓ, હાઇજીન કિટ્સ અને તૈયાર તાત્કાળ ખાદ્ય તેવા પદાર્થ શનિવારે શ્રીલંકાને પહોંચાડી દીધા હતા. આ ઉપરાંત ભારતના બે યુદ્ધ જહાજો આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ ઉદયગીરી પણ 4.5 ટન જેટલું ડ્રાય રેશન અને 22 ટન જેટલું ફ્રેશ રાશન લઈને શ્રીલંકા પહોંચી ગયું હતું. ઘણા સમયથી ચાલી રહેલા અટકાળનો અંત લાવતા ભારતના વિદેશ મંત્રાલયે રશિયાના પ્રમુખ પુતિનની ભારતની મુલાકાતની પુષ્ટિ કરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર પુતિન 4 અને 5 ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવશે. રશિયા સાથે વેપાર ન કરવા યુએસના વધી રહેલા દબાણ વચ્ચે પુતિનની ભારતની મુલાકાત મહત્વની રહેશે. પહેલગામ હુમલા બાદ ભારત સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર સજ્જ કર્યું હતું. આ ઓપરેશન કર્યાને 7 મહિના થયા બાદ પાકિસ્તાન દ્વારા સરહદ નજીક બદલાયેલી વ્યૂહરચના અહેવાલ મુજબ પાકિસ્તાને આતંકવાદીઓની ઘૂસણખેરી માટે ઉપયોગમાં લેવાતા 72 જેટલા લોન્ચપેડને સરહદ નજીકથી હટાવીને ઊંડાણવાળા વિસ્તારમાં ખસેડ્યા છે, જ્યારે અન્ય વિસ્તારમાં 60 લોન્ચપેડો હજી પણ સક્રિય છે. અમદાવાદને વર્ષ 2030 કોમનવેલ્થ ગેમની યજમાની મળ્યાની સત્તાવાર જાહેર થયાના 2 દિવસમાં જ મોટેરા સ્ટેડિયમ નજીક ડિમોલિશન કામગીરી શરૂ કરવામાં આવી હતી. અહીં કરોડો રૂપિયાના ખર્ચે નવું સ્પોર્ટ એન્ક્લેવ બનવાનું છે, ત્યારે આજુબાજુના વિસ્તારને પણ ડેવલપ કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. અને વિરાટ કોહલીના 135 રન અને ભારતની 17 રન સાઉથ આફ્રિકા સામે વન ડે એની જીત પરથી હવે ઇન્ટરનેટ અને ભારતમાં લોકો પરેશાન છે કે વિરાટ કોહલી ટેસ્ટ મેચમાં પાછા આવવાના છે, આવી રહ્યા છે. એટલું જ નહીં પણ રોહિત શર્મા પણ પાછા આવે એવી વાતો ચર્ચાઈ છે. છેલ્લે સોના ચાંદીના ભાવમાં 22 કેરેટનું સોનું 10 ગ્રામ દીઠ રૂપિયા 1,19,000, ચાંદી 1 કિલો દીઠ રૂપિયા 1,85,000, ન્યૂઝીલેન્ડ ડોલરનો ભાગ લગભગ 48 રૂપિયા 86 પૈસાનો છે. આ હતા આપને માટે આજના સમાચારો. નમસ્કાર.

મિત્રો, કાર્યક્રમમાં સમાચારો બાદ સમય થઈ ગયો છે ભક્તિ સંગીતમાં જોડાવાનો. તો ચાલો સાંભળીએ સુંદર મજાનું આ ભજન. આઈએ રામજી, ગાયું છે શ્રેયા ઘોષાલે.

0: મિત્રો, ભક્તિ સંગીત પછી ફરી પાછી જોડાઈ જઈએ, ફરી પાછા જોડાઈ જઈએ ફિલ્મી દુનિયામાં. આજે આપણે ધર્મેન્દરને યાદ કરી રહ્યા છીએ. વી આર સેલિબ્રેટિંગ ધ લાઈફ ઓફ હી મેન ધ ધર્મેન્દર, જેમણે હેમા માલિની સાથે લગભગ 40-45 જેટલા ફિલ્મોમાં કામ કરી છે. દે વર્ક ટુગેધર ઇન 40-45 ફિલ્મ્સ, એન્ડ આઉટ ઓફ દેટ 35 ફિલ્મ્સમાં એમણે બંનેની જોડી સાથે હતી એઝ અ મેઇન કેરેક્ટર. અને એમાંથી લગભગ 7-8 જેટલી ફિલ્મો હતી જેમાં શોલે છે, સીતા ઓર ગીતા, શરાફત, ડ્રીમ્સ ગર્લ, જુગનુ, આ જે બધી ફિલ્મો હતી એ ટોપ ફિલ્મો હતી. તો સાંભળીએ ફિલ્મ જુગનુનું આ ગીત, ગીર ગયા જુંગા.
1: ઓરિજિનલ હાઈ

શિખા મિત્ર, આપણે સાંભળી રહ્યા છે મસ્ત અને ખુશમિજાજ ગીત ગીર ગયા ઝુમકા. આ યુગના ગીતોમાં એક અલગ જ નિર્દોષ મજા અને સિમ્પલિસિટી હતી. હવે વાત કરીએ આપણે આજના શોના હીરોની, એટલે કે ધર્મેન્દ્રજીની, જેઓ 60s અને 70s દાયકાને રોમાન્સ અને મીઠાશથી ઝગમગાવી દીધો હતો. જ્યાં તેઓ સ્ક્રીન પર આવતા ત્યાં એક ખાસ ગરમાવો, એક શાંતિ સાથે એક મીઠું સ્મિત લઈને આવતા, અને એટલા માટે જ લોકો બોલિવૂડના હેન્સમ હીરો તરીકે આજે પણ એમને યાદ કરે છે. આપણે જે ગીત આગળ સાંભળવા જઈ રહ્યા છે, આ ગીત છે સપનાઓ પ્રેમ અને મીઠાશથી ભરેલું. આ એવું એક ગીત છે જે ધર્મેન્દ્રજીની અભિવ્યક્તિને પરફેક્ટલી સૂટ કરે છે. મિત્રો, સુંદર મજાનું આ ગીત છે, તારલા જેવી ચમક ધરાવતું આ અમર રોમેન્ટિક ગીત. અને ચાલો આપણને પ્રેમ અને સપનાઓની દુનિયામાં લઈ જઈએ

રતા અને લફી પછી આપણે સાંભળીએ 1965નું ગીત જે પૂર્ણિમા, જેમાં મીના કુમારી અને ધર્મેન્દ્ર હતા. તમને ખબર હશે કે હેમા માલિની સાથે એમના લગ્ન થયા હતા, પણ મીના કુમારી સાથે પણ એમની વાતો ઘણી ચર્ચામાં હતી 1960માં. નરગિસ, જે સુનિલ દત્તના વાઇફ છે, એ લખે છે કે આ તબક્કે મીનાના જીવનમાં એક નવી વ્યક્તિનો પ્રવેશ થયો. ધર્મેન્દ્ર આ સંબંધથી એ એટલી બધી ખુશ હતી, જાણે આખી દુનિયાની દોલત એને મળી ગઈ હોય. મીના કુમારી જે એમના કમલોઈ હિરોઈ જે એમના પત્ની હતા, એમની સાથે એમના છૂટા થઈ ગયા હતા. પછી બહુ દુઃખી હતા અને ખુશ જોઈને હું બહુ રાજી હતી. મીનાએ જિંદગીમાં જે કોઈ પુરુષને અત્યંત તીવ્રતાથી, ભરપૂર પેશનથી પ્રેમ કર્યો હોય તે છે ધર્મેન્દ્ર. મીનાના જીવનમાં એકવાર જ આવો પ્રેમ આવ્યો હતો અને એ ગાંડી ગાંડી થઈ ગઈ હતી. તો સાંભળીએ ફિલ્મ પૂર્ણિમાનું ગીત લતા મંગેશકર અને મુકેશના સ્વરે.

હા મિત્રો, આપણી આ ધર્મેન્દ્રની યાદમાં આપ રોમાન્સ, મીઠાશ, સંઘર્ષ અને સફળતાના પળોથી ભરપૂર બોલિવૂડમાં ઘણા સ્ટાર આવ્યા અને ગયા, પણ ધર્મપાજી જેવી સાદગી, એમનું સોનેરી દિલ અને હેન્સમ કરિશ્મા બહુ ઓછામાં જોવા મળે છે. મિત્રો, આખા જીવન પર તેઓ વિનમ્ર અને દિલદાર રહ્યા. એમના જીવનમાંથી આપણને એક જ સંદેશ મળે છે કે પ્રેમ રાખો, મહેનત રાખો અને દિલ સાફ રાખો તો જિંદગી ઝગમગી ઉઠશે. મિત્રો, ધર્મેન્દ્ર સ્પેશિયલનો આ શો આપને ગમ્યો હશે એવી આશા સાથે આવતા સોમવારે આપણી મુલાકાત ફરી થશે એ જ સાંજના 6 વાગે. તો ત્યાં સુધી બીના પટેલ અને મુકેશ ચેરામ સાથે હું આપની રજા લઉં છું. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.